0: સમાચારાને સાથે મેં સંગીતા શર્મા અર અબે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આતંકવાદ રે ખિલાફ ભારત રી નીતિ રો જિકર કરતા થકા કહ્યો હૈ કે આજ ભારત આતંકવાદ રે ખિલાફ જીરો ટોલરન્સ પોલિસી લે ચાલ રહ્યો હૈ. આજ આકાશવાણી સું પ્રસારિત મન કી બાત કાર્યક્રમ રી 138મી કડી માં વણા બરસ 2016 રી સર્જિકલ સ્ટ્રાઇક રે 10 બરસ પૂરા હોને રો જિકર કરતા હુયા કહ્યો કે દેશ કાલે યાની 28 સિતંબર ને ઇન સ્ટ્રાઇક રી 10મી વર્ષગાંઠ મનાવેલા. શ્રી મોદી કહ્યો કે દુનિયા ઓ દેખર હેરાન રહે ગઈ હૈ કે આતંકવાદ રે ખિલાફ સર્જિકલ સ્ટ્રાઇક ખાતર કિન તરહ બહાદુર ભારતીય સૈનિક નિયંત્રણ રેખા પાર કરી હી. પ્રધાનમંત્રી કહ્યો કે ભારત બાર બાર ઓ સાફ સાફ સંદેશ દિયો હૈ કે અગર આતંકવાદી ભારત માથે આંખ ઉઠાવેલા તો ઉણો કરારો જવાબ દિયો જાવેલા.
1: બીતે એક દશક મેં બાલાકોટ કી એર સ્ટ્રાઇક સે લેકર ઓપરેશન સિંદૂર તક ભારત ને બાર બાર યે સ્પષ્ટ સંદેશ દિયા હૈ કે અગર આતંકવાદી ભારત પર આંખ ઉઠાયેંગે તો ઉસકા કરારા જવાબ દિયા જાયેગા. આતંકવાદી હમલો ને ભારત કો લંબે સમય તક ચોટ પહોંચાઈ હૈ. પહેલે ભી હર આતંકી હમલે કે બાદ પાકિસ્તાન પર કાર્યવાહી કી માંગ હોતી થી. અબ આજ કા ભારત આતંકવાદ કે ખિલાફ જીરો ટોલરન્સ પોલિસી લેકર ચલ રહા હૈ.
0: પ્રધાનમંત્રી કહ્યો કે જનગણરારો પહેલો સગળો આંકડો દર્જ કર્યો જા ચુક્યો હૈ. શ્રી મોદી લોકાસું ઓનલાઈન અરજ ભી કરી.
1: જનગણના હમ સબકા રાષ્ટ્રીય દાયિત્વ હૈ. મેને 15 અગસ્ત કો દેશવાસીઓ સે આગ્રહ કિયા થા કે ઇસકે લિયે અપના સમય જરૂર નિકાલે. જનગણના કે લિયે અપની જાણકારી સ્વયં દર્જ કરને કી યે સુવિધા બહુત આસાન હૈ. આપ અપને મોબાઈલ સે હી અપને પરિવાર હિન્દી સહિત 16 ભાષાઓ મેં ઉપલબ્ધ હૈ.
0: પ્રધાનમંત્રી આવતા 2 અક્ટોબર ને મહાત્મા ગાંધી રી જયંતી રી ચર્ચા કરતા થકા કહ્યો કે સ્વચ્છતા પૂરે જીવન રે માર્ગદર્શક સિદ્ધાંતા માય સું એક હૈ. વણા લોગા સું સ્વચ્છતા રે અભિયાન માય બઢ ચઢ ભાગીદારી નિભાણે રી અરજ કરી. પ્રધાનમંત્રી બતાયો કે દેશભર માય નશા મુક્ત યુવા અભિયાન ચલાયો જા રહ્યો હૈ. વણા કહ્યો કે નશા મુક્ત યુવામાં અર વિકસિત ભારત રે સંકલ્પ વધારણે
1: નશે સે દૂર રહેને કી પ્રતિજ્ઞા લી ઓર ઇસ સંદેશ કો દૂસરો તક પહોંચાને કી જિમ્મેદારી ભી લી. યે સબ હો રહા હૈ નશા મુક્ત યુવા અભિયાન કે તહત. ઇસમે માય ભારત કે વોલન્ટિયર શામિલ હૈ ઓર જાગરૂકતા કે કાર્યક્રમ હુએ હૈ. નશા મુક્તિ કા સંદેશ હમારે યુવા ખુદ ઇસ સંદેશ કો આગે બઢા રહે. માય ભારત હુઈ હૈ.
0: પ્રધાનમંત્રી કહ્યો કે સિતંબર રો મહિનો કુપોષણ સું લડાઈને સમર્પિત હૈ. વણા કહ્યો કે ઇન પહેલ રે જરીએ સસ્તા અર સ્થાનીય પૌષ્ટિક ખાણપાનને બધાવો દિયો જા રહ્યો હૈ. શ્રી મોદી કહ્યો કે ઇન મહિને પૂરી શ્રદ્ધા અર ઉચ્છાસ સું ગણેશ ઉત્સવ મનાયો ગયો. પ્રધાનમંત્રી આવણવાળા પર્વા અર ત્યોહારા રો જિકર ભી કર્યો. અઠીને પ્રદેશ માય ભી મન કી બાત કાર્યક્રમ ને લે લોગા માય ખાસો ઉચ્છાસ નજર આયો. યાની જગામાં કાર્યક્રમ પ્રસારિત હૈ. વણા કહ્યો કે ઇન પહેલ રે જરીએ સસ્તા અર સ્થાનીય પૌષ્ટિક ખાણપાનને બધાવો દિયો જા રહ્યો હૈ. શ્રી મોદી કહ્યો કે ઇન મહિને પૂરી શ્રદ્ધા અર ઉચ્છાસ સું ગણેશ ઉત્સવ મનાયો ગયો. પ્રધાનમંત્રી આવણવાળા પર્વા અર ત્યોહારા રો જિકર ભી કર્યો. અઠીને પ્રદેશ માય ભી મન કી બાત કાર્યક્રમ ને લેર લોગા માય ખાસો ઉચ્છાસ નજર આયો. ન્યારી ન્યારી જગામાં માથે કાર્યક્રમ રે સજીવ પ્રસારણ રી વ્યવસ્થા કરી જી. જિલ્લા મુખ્યાલય અર ન્યારા ન્યારા શહેરા અર કસ્બા માય મન કી બાત કાર્યક્રમ ને લોગા સામૂહિક રૂપ સું સુણ્યો. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આપણે નિવાસ માથે જયપુર નગર નિગમ ચુનાવ માય નિર્વાચિત ભાજપા પાર્ષદા અર કાર્યકર્તા મારે સાથે કાર્યક્રમ સુણ્યો. ઇન રે પાછે વણે સગલા પાર્ષદા સું બણતલ ભી કરી. કેન્દ્રીય ગૃહ અર સહકારિતા મંત્રી અમિત શાહ કહ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રે નેતૃત્વ માય લાડલા 12 વર્ષા માય ધ્યાન જોગ હૈ કે રેલવે માય પરિવર્તન વ્યૂહ હૈ. રેલવે માય વાર્ષિક ડીઝલ રી ખપત 293 કરોડ લીટર સું ઘટર 108 કરોડ લીટર રહે ગઈ હૈ અર ઇને પૂરી તરહ ખતમ કરને ખાતિર જતન જારી હૈ. શ્રી શાહ આજ ગુજરાત રે સાબરમતી માય 1,500 કરોડ રૂપિયા સું 32 લાગત વાળી રેલ વિકાસ પરિયોજના મારો ઉદઘાટન શિલાન્યાસ અર શુભારંભ કર્યો. વણા સાબરમતી સ્ટેશન સું દેશ રી પહેલી LNG ચાલિત ટ્રેન ને ભી હરી ઝંડી દિખાઈ. ગૃહમંત્રી કહ્યો કે રેલવે વિદ્યુતીકરણ 2010-11 માય મહેજ 75 કિલોમીટર પ્રતિ વર્ષ હો જકો બધર લગે ટકે 7188 કિલોમીટર प्रतिवर्ष हो गयो है और 99.6% विद्युतीकरण रो काम हो चुक्यो है।
2: एलएनजी से चलने वाली ट्रेन का लोकार्पण हुआ है जो आने वाले दिनों में बहुत पर्यावरण की सुविधा का काम करेगा। नई सुविधाएं रेलवे में लाए, रेलवे को आधुनिक किया और अब जेएनपीटी मुंबई से वडोदरा तक पहली लॉन्ग होल डबल स्टेक कंटेनर ट्रेन का सफलतापूर्वक ट्रायल पूरा हो गया है। देश में माल की आवाजाही के लिए टैक्स कम है, मगर उस वक्त डबल डेकर मालगाड़ी की कल्पना सफल हो जाए तो हमारी वहन क्षमता दो गुनी हो जाएगी।
0: कार्यक्रम रे चालता लोकोमोटिव रख रखा

0: એ ભાઈ ગોરવિંદ ફોકામ શુનિયા શેંગ ભોય ને બોય ને ટોપરિયા ને છોટા ને મોટા ને ઉર્ધા ને બેરતા ને જીમતા ને હટી કરતા ને શબા ને આપરે કોકેરી ઓર હોગે
1: ડલિયારી ઓર ડણા ડણા
0: રોમ રોમ શાય. એ જગલું ભાઈ રે,
1: હા ટાટા.
0: એ કઈ ટાટા ટાટા ઘરે જોવા ના રે
1: આવું, પણ મને થોડો શોટ ના આજ હાથ પર ડૂટે બુટારાળી સટાઈ તારી ટાટા.
0: એ બુગારાળી શી ગઈ તારી ધને કદી વાર ગયો તું ઘણી પંગર નીચે હોવે ઘણી બાર જાર હોવે તું જાન લાગે કોની.
1: પછી માચર પે થાવે ટાઈટર ઉપર મે
0: બેટા માચર ખાઈ પછી થે સાવડે ની ની રાવી માચર નું કઈ દો છે
1: આટા આટા ટી સાવડે ની રાત ની જરૂરી હતી.
0: આ હાવડે ની બેટા કે દે ઘર કે માઈને કોઈ કેટી જપાણી જમડો જ બી ને ભરડો જ બી ફેંકો આગળ. એ કે મડિયા વડ આગળ માં દરેક દેર ડાગળા માં દે બે દે ટકરા બનાઈ દે ટકરામાં પાણી પડ્યું રે પછી બે માજર પે દે ની રોક આવી હોય બધા મને
1: સહી વાત હે આટો લાટરી બેઠી તેઓ તે
0: આ જો ગેલો જઈએ બેટા કે સાફ છે પૈસે રહ્યો ઓર પાણી જી કોઈ ના બીરા બી ની બી સાફ રાખડો એ પાણી જી સારી બીમાયા હોતી હે.
1: હા ઈટ તો નિરાટ નો પાણી ને
0: હા એ તો દેખ બેટા જેટી સાફ છે ભાઈ એ સોચતા હે બટ બીમાયા કમ હે જેટી સોચતા ની બટ બીમાયા ઘણી હે.
1: જણા આજ મે જાતા બુવારો ટાડુ ડાડળે
0: આ ડાગલે બુવારો કાઢ લીજે પણ મારો કેવું નું મુદબુલ સમજતા ની એ મોજ મે ને જો બદલીયા હે માર
1: બદલતે મોસમ મે સાવધાની રાખની જરૂરી હે.
0: એ જરૂરી તું બુજા પડી ગડતા તો કઈ રાખની જીજે
1: મેટા આટે હું ભાઈ એ તો ટપડા સાફ સુથરા રાતો
0: હા
1: ઓર ઓડે પીરે જો
0: અહે
1: ઓર ઘટે આસપાસ ઠાડા થોપ ચાય બી માન ટીન ટી પેટ્રોલ એ તરી લાલ દવા ડાલ દો
0: આ શૈયે
1: ઓર પાણી ને ગરમ ચાર છાણ પીઓ
0: આ શૈયે બેટા તો દેખ બેટા કે બદલતો મોસમે જી કો ઘર ઘર દેખા ટાવરે ટાવે ટપે ચડડો હે.
1: સહી વાત હે
0: હે તો હાઉજે જી રાખો હાઉજે જી મી સેબ કુજે ઓર અબ જો હાઉજે જી રાખો ફોન કરતા પીણી પીણી ઇદ લાવ
1: ઓલ્યો સા ઓલ્યો.
0: એ લ્યો
2: કાકા રામ રામ.
0: એ રામ રામ જાય રામ રામ જાય આપરો ન્યાઉ ભીજો કોખી નીર ગાઉ ભીજો
2: નામ લીલા ગાઉ છિલ્લા.
0: ઓ હો લીલા છિલ્લા મે કઈ કરે મારી બાઈ
2: કે નઈ કાકા બેટા પડઈ કરા
0: આ જો હો ગજીમ પડે મારી બે જા
2: સાતમી મે.
0: ઓ હાજી મે મે પડી દી એ તો આગલી સાલ તારે બોર્ડ કે પેપર ભણી બજે.
2: હા કાકા.
0: એ તું કેડી પડે મારી બાઈ
2: ઘણી પડું.
0: એ તુમ કીતે ભાઈ બહેન હો?
2: એક ભાઈ રે એક બેન.
0: આજે પાપાજી કઈ કરતા હે?
2: પાપાજી નોકરી મે.
0: આજે કઈ કરે નોકરી?
2: પોસ્ટ ઓફિસ મે.
0: આજે પોસ્ટ ઓફિસ મે. ઓ ઓ એ મમ્મીજી કઈ કરે થારા?
2: મમ્મીજી ઘરે હોય કામ કરે.
0: એ લાડુ કોણ રાખે થારો મમ્મીજી રાખે કે પોપોજી?
2: દોનોય.
0: તા હાથા મે લાડુ હે ભાઈ?
2: હા હા.
0: હા જો હમ તુમકો એક સવાલ કરતી હું ઉસકા જવાબ ના હો. એ બતો એ પાંચ રે પાંચ કીતા હોતા હે?
2: દસ.
0: એ દસ મે પાંચ ઓર ગાલ દે કીતા હોતા હે?
2: પંદરા.
0: એ પંદરા મે તીન કમ કરતા ત્યાં તા બતા લારે કીતા રિયા?
2: બારા.
0: એ ડગલું રે.
1: હા ટાટા.
0: એ કઈ ટાટા ઝાઝા કર્યા ભાઈ મને ધારે કોણ તું દોડ દિયા પડી લી ગઈ બોલે લો.
1: હેલો
2: હેલો
1: ભાઈ રામ રામ પટેલ લાડુ.
2: રામ રામ રામ રામ
1: તમે કો ભરોસો કોની?

0: રામ રામ,
1: એ રામ રામ શાહી, રામ રામ શાહી, મીઠા ઘણા બોલો, થોડો નામ બીજો કોકીનીર ગામ બીજો. મેડમ બન્યો છોકી પાછી બેચાય, છોકરા પડો, છોકરા લીકો માં ભીરીવાર ઊંચા કરો બેચાય. એ જેની પોગામ કેસ યોગ લાગે મારી બેચા. એ તુમારા લાડ કોણ રાખતા, મમ્મી રાખતી એક પાપા રાખતે હૈ?
2: પાપા મમ્મી દોની રાખે.
1: આજે ઓહો, એ પાપા મમ્મી ના આકા કરી ગઈ? આજે મમ્મી કરે પાપા ના આકા? ઓ એ ભાઈ
2: કાકી સાંભળ તો કોણ કરે?
1: આ મને તો ઘરે પડે, મેં તો ઉલ્લું ભાઈ કઈ કરું, ઘર કી લક્ષ્મી હે. એ તને કાકો સવાલ કરે, ઉસકા જવાબ ના મારી બેજા.
2: હાલ જન કરો.
1: એ ગોળ ગોળ હૈ એક ચકરી, નશ નશ મેં ઉસકે રસ, જલ્દી સે બતાઓ નામ ઉસકા, ગિણુ મેં એક સે દસ. એ જગલું રે.
3: હા તાતા.
1: એ ભાઈ હાર ગઈ, એ હમ જીત ગયા, તું ભી હાર ના જાઉં તાઓ કઈ?
3: નહીં, મેં જલે બિઠાઉં.
1: અરે તું ભાઈ બોલ, એલો પછી ભાઈ ને બધા.
3: હેલો
2: હેલો, ડોક્ટર ભાઈ કઈ કરો?
3: રામ રામ ભાઈ પટેલ આદુ.
2: ખુશી રહો, ખુશી રહો.
3: તાટો જેટો સવાલ પૂછ્યો ના. બેટો ઉતર વે જલેબી, ઢોલ ઢોલ વેર માય ને રસ વે બચે.
2: મેં એક આદી બતાઉ.
3: હા બતાવ જલ્દી સી.
2: અંદર સે સફેદ હોતા હૈ ઓર બારે સે યલા હોતા હૈ.
3: હોતા હી બતાતા મન બતાઓ ને.
1: એ ભાઈ અંગ્રેજી બોલી, ધર કાકી ને અંગ્રેજી આવે કોઈ મન થા કોઈ, તું ધર ભાઈ જણ થઈ દો જણ જણો.
3: ભાઈ
2: હા
3: ભાઈ, ઓય મને બતા તો સરી.
2: કેલા
3: તેળો?
2: હા
3: આ તાતા તેળો ખાઉં મે તો.
1: રામી ને કોઈ જીજ જો જી કે ઓય ખાઉં ઓય ખાઉં.
2: તાતી કાઈ કરે?
3: આ તાતી તો બા ઠેટ ઈ ચાલ બરસાત ઈ ના જ તો ઠેટ જઈ.
2: હા
3: આ સાઈ સુણાવ થાન પ્રોગ્રામ મે.
2: હેલી સુણાવ
3: તાતા.
1: હા મિત્રો.
3: એ મારી હેલી.
1: અરે હેલી લી મત કે તું બજન જાઉં દે.
3: ઓ ચાહે